0: દૈવિક રૂપમાં આયરન કેલ્શિયમ ખાયાની સુધારે સ્વસ્થ થાય સુરક્ષિત પરિવાર
1: દ્વારા સર્જિકલ સમસ્યા એવી